श्रोता मित्रों नमस्कार, सुप्रभात। 96.7 मेगाहर्ट्ज पर आकाशवाणीनी विज्ञापन प्रसारण सेवा विविध भारतीनू आ अमदावाद केन्द्र छे। आजे रविवार आषाढ़ मासनी 14मी तिथि शकसवत 1948 तदनुसार तारीख 5 जुलाई 2026 अत्यारे सवारना 5:59 थवा आवी छे। સભાના પ્રારંભે હું રૂપલ આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। આજની સભાની મંગલ શરૂઆત કરીએ મંગલ ધ્વનિથી।

શ્રોતા મિત્રો, સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.

96.7 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં સૌપ્રથમ આપને સંભળાવીએ સુરેશ વાડકરના સ્વરમાં ગવાયેલ બ્રહ્માનંદની આ રચના.

અનાર કઠિયારાના સ્વરમાં ગવાયેલ જૈન સ્તવન આપ સાંભળી રહ્યા હતા. આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:30 વાગે આપને સંભળાવીશું લઘુ ચિંતનાત્મક શ્રેણી વાર્તા અમૃતધારા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય આશુતોષ, વક્તા મહંત પદ્મનાભજી.
1: શિવતત્વનો મહિમા અપાર છે. વેદમાં કહ્યું છે કે સૃષ્ટિ પહેલાં સત ન હતું, અસત પણ ન હતું, કેવળ શિવતત્વ હતું. ન સત

0: ન ચ અસત શિવ એવ કેવલઃ. શિવ એ પરબ્રહ્મનું જ એક નામ છે, જેમાં અને જેનાથી સૃષ્ટિ બને છે અને લય પામે છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી, શ્રેયસ્કર. એ શિવતત્વનું જ એક નામ છે આશુતોષ. એ શિવતત્વ કણકણમાં વ્યાપ્ત છે, પણ જેને એની પ્રતીતિ નથી તે જીવ છે. જીવ ભૂલી ગયો છે કે એનું કલ્યાણ શામાં છે, એના પોતાના માટે શ્રેયસ્કર શું છે. એ પોતાના શિવત્વને ભૂલી ગયો છે. પોતાના શિવત્વને ભૂલી જવું, પોતાના બ્રહ્મભાવને આત્મભાવને ભૂલી જવું એ જ અજ્ઞાન છે, એ જ માયા છે, એ જ જીવભાવ છે. એ શિવતત્વનું જ એક નામ આશુતોષ છે. કદાચ જીવ આશુતોષ નથી માટે જ એ શિવ નથી, પણ જીવ છે. જે ક્ષણે જીવ આશુતોષ થઈ જાય તે જ ક્ષણે એ જીવ મટી જાય, શિવ બની જાય. આશુતોષ એટલે જે શીઘ્ર પ્રસન્ન થાય છે તે, જે શીઘ્ર તૃપ્ત થાય છે તે, જે તરત સંતોષ પામે છે તે, જે સમાધાન પામે છે તે. પણ જીવને પ્રસન્ન કરવો અઘરો છે. જીવ અસંતોષી છે, કશાથી પણ સંતોષ પામતો નથી. તમે સરળતાથી પ્રસન્ન થાઓ છો ખરા? તમે જે પણ મળે તેનાથી સંતોષ પામો છો ખરા? તમારું સમાધાન તરત થાય છે ખરું? ના, જીવ તો દુઃખી છે. દુઃખને સહેલાઈથી છોડવા તૈયાર નથી. ભલેને એ કહે કે મારે દુઃખથી મુક્ત થવું છે, પણ પોતાની એષણાઓ છોડવા તૈયાર નથી. ભલેને એ અસંતોષના તાપમાં પીડાય. બધા જ દુઃખનું, બધી જ પીડાનું કારણ અસંતોષ છે. અસંતોષ એટલે જે વર્તમાન છે એ સ્વીકાર્ય નથી, જે છે તે પૂરતું નથી, જે નથી તેની ઉણપ છે, જે છે એનું કશું જ મૂલ્ય નથી. અને આપણી આંખો ઉણપ જોવા ટાળેલી છે. આપણું મન વર્તમાનમાં જીવવા દેતું નથી, એની પ્રકૃતિ નથી. માટે જ તમને પ્રસન્ન કરવા ખૂબ મુશ્કેલ છે, તમને સંતોષવા ખૂબ અઘરા છે. તમારી શંકાઓ સમસ્યાઓના સમાધાન તરત થઈ શકે તેમ નથી, કારણ કે તમારું મન થવા દેતું નથી. કદાચ બહારથી તમે બતાવો કે સમાધાન થઈ ગયું છે, તમે પ્રસન્ન છો, સંતોષ છે તમને, પણ મનમાં તો શંકા અને સમસ્યાઓની, એષણા અને અસંતોષની ખીચડી ખદબદતી જ હોય છે. બીજા કદાચ જાણે કે ન જાણે તમે તો અસંતોષની આગમાં શેકાતા જ હો છો. અને ક્યારેક જો તમને પ્રસન્નતાનો, સમાધાનનો, સંતોષનો અનુભવ થાય તો પણ ક્ષણજીવી જ નીવડે છે, કારણ કે અહંકાર, તેની ઈચ્છાઓ અને મનના સંકલ્પ વિકલ્પ તમને સંતોષ અને સમાધાનમાં સ્થિર થવા દેતા નથી. જેનો અહંકાર મટી ગયો છે, કોઈ ઈચ્છાઓ એષણાઓ નથી, એ પરમતૃપ્ત છે. જે વર્તમાનને સંપૂર્ણ સ્વીકારે છે તે પરમ સંતોષમાં સ્થિર છે. જેની કોઈ અપેક્ષા નથી વર્તમાન પાસેથી કે ભવિષ્ય પાસેથી, જેની કોઈ ફરિયાદ નથી વીતી ગયેલી ક્ષણો વિશે, તે જ પરમ પ્રસન્ન હોઈ શકે. તે કોઈ પણ કારણ વગર પ્રસન્ન છે, તે જ આશુતોષ હોઈ શકે. ભગવાન આશુતોષની તમે આરાધના કરો છો માટે તે પ્રસન્ન થાય છે એવું નથી. એ પરમ સંતુષ્ટ, પરમ પ્રસન્ન છે. ફક્ત આરાધના સાધના કરવાથી તમે વિમુખ હતા તે સન્મુખ થયા, એટલું જ. તમે આશુતોષ બનવાની સાધના કરો, એ જ ભગવાન આશુતોષની સાચી આરાધના છે. તમે પણ દુઃખમાં હો તો ભગવાન આશુતોષને યાદ કરો અને પ્રસન્નતાના ભાવને મનમાં આવવા દો. મનને શાંત થવા દો. શંકાઓ, સવાલો અને સમસ્યાઓને શમવા દો. સમાધાન પામવા દો એમને. વર્તમાનને સ્વીકારી, એમાં સંતોષ અનુભવી, એમાં સ્થિર થવું, એ જ તમારી અંદર રહેલ શિવતત્વની, ભગવાન આશુતોષની, તમારા શિવત્વની સાચી આરાધના છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો આશુતોષ. વક્તા હતા મહંત પદ્મનાભજી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: વિવેક ભારતી સે પ્રસ્તુત હૈ રામચરિતમાનસ ગાન.

વિવિધ ભારતી પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પણ હવે સમય થયો છે પ્રાદેશિક સમાચારોનો, તો બરાબર 7:10 આપને સંભળાવીશું પ્રાદેશિક સમાચાર. ત્યારબાદ સાંભળીશું ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશ ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમણે દેશની અપાર કૌશલ્ય શક્તિ અને યુવાનોમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: ભારત ચીપ તો બનાવે.

0: किया ही।
1: भारत का युवा मेड इन इंडिया चिप पर एआई, रोबोटिक्स और नेक्स्ट जेन टेक क्रांति को भी गति देगा।
0: मुझे भारत की युवा शक्ति पर, भारत की युवा टैलेंट पर अटूट विश्वास है।
1: ये जो सेमीकंडक्टर रिवॉल्यूशन और एआई रिवॉल्यूशन का दौर है, ये भी अनगिनत नए अवसर लेकर के आ रहा है।
2: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
0: साथियों, बीते वर्षों में हमने पूरे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग इकोसिस्टम को मजबूत किया है। आज भारत का टोटल इलेक्ट्रॉनिक प्रोडक्शन 2014 के मुकाबले लगभग 7 गुना बढ़ चुका है। इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट लगभग 11 गुना बढ़ चुका है। साथियों, हमारा प्रयास सिर्फ फाइनल प्रोडक्ट में आत्मनिर्भरता तक सीमित नहीं है, हमारा प्रयास कंपोनेंट्स में भी आत्मनिर्भरता की तरफ है।
2: અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
3: जो हमारी अभी टॉप मोस्ट प्रायोरिटी है रथ यात्रा की, जो है जो भगवान जगन्नाथ जी की रथ यात्रा पूरे शहर का सबसे बड़ा हमारा त्यौहार है, वो खूब अच्छे से पूर्ण हो जो है, ऐसा हमारा प्रयास रहेगा। जो साथों साथ हमारे पुलिस की तरफ से पब्लिक घूमना हो, ये हम लोग इंश्योर करेंगे आने वाले समय में हमारा अहमदाबाद शहर के लोगों को किसी भी प्रकार की तकलीफ नहीं पड़े, कोई असामाजिक तत्व उनको जो परेशान नहीं करे, जो है उसकी पूरी हम लोग इंश्योर करेंगे इस चीज को।
2: चार्ज संभाड़ा बाद तेमने नगर देवी माँ भद्रकाली ना दर्शन कर्या हता। રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતાં અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદની પગલે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે, તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
4: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ, જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ, અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોયા રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
2: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોતરા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકા

0: તબક્કામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવી છે.
1: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. जो स्पीड है 20 से 25 नॉट गास्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी वेरी रफ टू हाई होने का संभावना रहेगा. जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના 4th દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: QR કોડ સ્કેન કરો, 5,000નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો.
4: ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
8: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
7: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
8: સચ?
7: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
8: સમજ ગયા.
9: 96.7 FM પર આ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રાદેશિક સમાચારો બાદ હવે જઈશું ફરી મુંબઈ કેન્દ્ર તરફ અને સાંભળીશું કાર્યક્રમ ભોલે બિસરે ગીતનો શેષ ભાગ.

96.7 FM પર આ છે વિવિધ ભારતી. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ હમ હૈ રહી પ્યાર કે. હવે સમય થયો છે ગુજરાતીમાં સમાચારોનો. બરાબર 7:45 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરેન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત

દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ચોથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું

0: પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ચોથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓને સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
1: ભારત જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે. ઓર આજ દેશ કે તીસરે સેમી કન્ડક્ટર પ્લાન્ટ મેં ભી ચીપ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચીપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચીપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચીપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોત્રા જિલ્લાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં 3જી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiirnews_abadને ફોલો કરશો. સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% નો વધારો કર્યો.

0: છે. ડુંગળીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: સરકાર કે મૂલ્ય સ્થિરીકરણ બફર કે લીએ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ લિમિટેડ ઓર ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ લિમિટેડ કે માધ્યમ સે પ્યાઝ કી ખરીદ જારી હૈ. કૃષિ ઓર કિસાન કલ્યાણ વિભાગ કે વર્ષ 2025-26 કે દૂસરે અગ્રિમ અનુમાન કે અનુસાર પ્યાઝ કા ઉત્પાદન 307 લાખ મેટ્રિક ટન સે અધિક હોને કા અનુમાન હૈ. મંત્રાલય ને કહા કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓર ગુજરાત મે વર્તમાન સ્ટોક પર્યાપ્ત है और फिलहाल प्याज के भंडार में कोई कमी नहीं है. अखिल भारतीय औसत खुदरा मूल्य 31 रुपए प्रति किलोग्राम है. प्याज का निर्यात भी सामान्य है. इस वर्ष जून में लगभग 1,50,000 मीट्रिक टन प्याज का निर्यात हुआ है. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: પુરૂષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો. અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ઝરોખા. ઝરોખા અંતર્ગત આપને બતાવીએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની રૂપરેખા. થોડી વાર પછી એટલે કે 8:15 આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8:30 ચિત્રલોક.

નવવાગીને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર 10 વાગીને 2 મિનિટે ગુજરાતી ગીતો 10 વાગીને 30 મિનિટે ધૂમ મસ્તી ધૂમ 11 વાગે સાંભળશો કાર્યક્રમ દિલ સે 11 વાગીને 30 મિનિટે

હવા મહેલ આ કાર્યક્રમ આપ રાત્રે 8 વાગે સાંભળી શકશો. ચિત્રલોક નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 8:15. આપકે લીએ આ કાર્યક્રમ આપ સાંભળશો રાત્રિના 9 વાગે. રાત્રિના 9:30 ફિલ્મ મ્યુઝિક છાયા ગીત આ કાર્યક્રમ 10 વાગે અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી રૂપરેખા. હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનાર કાર્યક્રમો અંગેની ઝરોખા અહીં સમાપ્ત થાય છે.

96.7 FM પર આજ છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્રથી.

વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: विविध भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम जारी रहेगा एक छोटे से ब्रेक के बाद।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
0: ફિલ્મ કા ગાના અશોક મિશ્રા હૈ ગીતકાર ઓર સંગીતકાર હૈ શાંતનુ મૈત્રા।

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हितना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારના 10 થવા જઈ રહ્યા છે. બરાબર 10 વાગે આપને સંભળાવીશું ગુજરાતીમાં ન્યૂઝ હેડલાઇન્સ.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ 1 સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું નિધન. અમરનાથ યાત્રાના પહેલા 2 દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન લશ્કરે તૈયબાના 2 આતંકવાદીને ઘેરી લીધા બાદ સેનાએ શોપિયા જિલ્લામાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક 2,954 પર પહોંચ્યો. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગહેલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના 4થા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 26 શખ્સ તડીપાર. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 1 યુવકને ઝડપી પાડ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીત ગુજરાતી કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, આજે 5 જુલાઈ અને આજે વન મહોત્સવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. 1 જુલાઈથી 7 જુલાઈ સુધી આ મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે. વન મહોત્સવ એ ભારતમાં દર વર્ષે ઉજવવામાં આવતો ઉત્સવ છે, જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ વૃક્ષો વાવવા, જંગલોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને તે સમયે તેઓ ભારત સરકારમાં કૃષિ અને ખાદ્યમંત્રી હતા. તેમણે સમગ્ર દેશમાં વૃક્ષારોપણને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કર્યો. દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ આ ઉજવણી કરવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ઉજવાય છે આ ઉત્સવ, અને કારણ કે આ સમય વૃક્ષો રોપવા માટે સૌથી અનુકૂળ હોય છે. શ્રોતા મિત્રો, આ ઉત્સવનો મુખ્ય હેતુ ઉત્સવનો મુખ્ય હેતુ આ છે. વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું, બીજું જંગલોને સંરક્ષણ કરવું, પર્યાવરણનું સંતુલન જાળવવું, હવામાન પરિવર્તનની અસર ઘટાડવી, હવા પાણી અને જમીનનું સંરક્ષણ કરવું તથા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી. શ્રોતા મિત્રો, વૃક્ષો ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. વરસાદના ચક્રને જાળવવામાં વૃક્ષો જ મદદ કરે છે. જમીનનું ધોવાણ વૃક્ષો અટકાવે છે. પક્ષીઓ અને વન્યજીવોને પણ વૃક્ષો જ આશ્રય આપે છે. વૃક્ષો તાપમાન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ પણ વૃક્ષો દ્વારા થાય છે. વન મહોત્સવ ની આપ સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક મંગલકામનાઓ પાઠવતા આજના કાર્યક્રમમાં આપને સંભળાવીશું અશિત દેસાઈ અને હેમા દેસાઈ દ્વારા ગવાયેલ આ રચનાઓ.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર અને આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છીએ હેમા દેસાઈ અને અશિત દેસાઈ દ્વારા ગવાયેલ રચનાઓ.

આશા ભોસલેના સ્વરમાં ગવાયેલા રચના સાથે હવે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની રૂપલને રજા આપશો. નમસ્કાર.

96.7 FM પર આજે આકાશવાણીની વિજ્ઞાપન પ્રસારણ સેવા વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હું રૂપલ હાર્દિક અભિવાદન કરું છું. શ્રોતા મિત્રો, 1 જુલાઈથી 7 જુલાઈ સુધી વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. વન મહોત્સવ એ ભારતમાં દર વર્ષે 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન ઉજવાતો રાષ્ટ્રીય વૃક્ષારોપણનો ઉત્સવ છે. તેનો મુખ્ય હેતુ વધુમાં વધુ વૃક્ષો વાવવા, જંગલોનું સંરક્ષણ કરવું અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. તે સમયે તેઓ ભારત સરકારમાં કૃષિ ખાદ્ય મંત્રી હતા. તેમણે સમગ્ર દેશમાં વૃક્ષારોપણને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોમાસાની ઋતુમાં આ ઉત્સવ ઉજવાય છે કારણ કે આ સમય વૃક્ષો રોપવા માટે સૌથી અનુકૂળ હોય છે. અને આ ઉત્સવના મુખ્ય હેતુઓ, એક, વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું, બીજું, જંગલોને સંરક્ષણ કરવું, પર્યાવરણનું સંતુલન જાળવવું, હવામાન પરિવર્તનની અસર ઘટાડવી, હવા, પાણી અને જમીનનું સંરક્ષણ કરવું તથા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી એ છે. વૃક્ષો ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. વરસાદના ચક્રને જાળવવામાં પણ મદદ કરે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. પક્ષીઓ અને વન્યજીવોને આશ્રય આપે છે. તાપમાન ઘટાડવામાં મદદરૂપ છે અને જૈવ વૈવિધ્યનું સંરક્ષણ પણ વૃક્ષોથી થાય છે. તો આજના આ ઉત્સવ માટે આપ સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક મંગલકામનાઓ પાઠવીએ છીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં આપને સંભળાવીશું એક બાર ફિર આ ફિલ્મનું, અનુરાધા પૌડવાલ અને ભૂપિન્દર સિંહના સ્વરમાં ગવાયેલ આ ગીત. રઘુનાથ શેઠનું સંગીત અને શબ્દરચના છે વિનોદ પાંડેની.

શ્રોતા મિત્રો, વન મહોત્સવ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ પણ યોજાવામાં આવતી હોય છે, જેમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે. શાળાઓ અને કોલેજોમાં નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાવામાં આવતી હોય છે. પર્યાવરણ જાગૃતિની રેલીઓ પણ કાઢવામાં આવે છે અને શપથવિધિ પણ થતી હોય છે. ગામ અને શહેરોમાં હરિયાળીનું અભિયાન ચલાવવામાં આવે છે અને વૃક્ષોની સંભાળ અને જાળવણી માટે માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. ભારતના કુલ ભૂમિ વિસ્તારોમાં અંદાજે 21-22% ભાગ વનોથી આવરાયેલો છે, જ્યારે પર્યાવરણનું લાંબા ગાળાનું સંતુલન જાળવવા માટે વધુ વન વિસ્તાર જરૂરી માનવામાં આવે છે. વન મહોત્સવમાં

આવા સૂત્રો પણ પોકારવામાં આવે છે, એક વૃક્ષ હજાર આશીર્વાદ, વૃક્ષ વાવો જીવન બચાવો, આજે વૃક્ષ આવતીકાલનું ભવિષ્ય, હરિયાળું ભારત સમૃદ્ધ ભારત, વૃક્ષો છે તો જીવન છે. શ્રોતા મિત્રો, વૃક્ષો માત્ર કુદરતની શોભા નથી, પરંતુ પૃથ્વી પરના દરેક જીવનના જીવનનો આધાર છે. વન મહોત્સવ માત્ર એક સપ્તાહનો ઉત્સવ નથી, પરંતુ હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટેની જીવનભરની પ્રતિબદ્ધતા છે.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
2: શ્રોતા મિત્રો, વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આપણા જીવન અને પૃથ્વીના ભવિષ્ય સાથે

જોડાયેલો સંકલ્પ છે વન મહોત્સવ સપ્તાહ. વૃક્ષો આપણા સાચા જીવનસાથી છે, તેઓ આપણને પ્રાણવાયુ આપે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, ધરતીને ધોવાણથી બચાવે છે અને અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર બને છે અને વધતા પ્રદૂષણ સામે પણ કુદરતી રક્ષણ આપે છે. આજે વિશ્વ હવામાન પરિવર્તન, વધતું તાપમાન, પાણીની અછત અને પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે વિશ્વ. જ્યારે આ પડકારો સામે સૌથી સરળ, અસરકારક અને કુદરતી ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું. માત્ર વૃક્ષ વાવીને આપણી જવાબદારી પૂર્ણ નથી થતી. તેને નિયમિત પાણી આપવું, તેનું રક્ષણ કરવું અને તેને એક મજબૂત વૃક્ષ બનવામાં મદદ કરવી એ પણ એટલું જ જરૂરી છે. ચાલો આ વન મહોત્સવ સપ્તાહે આપણે સૌ સંકલ્પ કરીએ કે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂર વાવીશું અને તેનું પ્રેમથી જતન પણ કરીશું. હરિયાળું પર્યાવરણ જ સ્વસ્થ જીવનની સાચી ઓળખ છે. અને શ્રોતા મિત્રો, ઘણા બધા આપણા જીવનમાં મહત્ત્વના દિવસો આવતા હોય છે, જેમ કે કોઈનો જન્મદિવસ છે, કોઈની પુણ્યતિથિ છે, કોઈ પણ બીજી તિથિ હોય કે કોઈ એવા તહેવારો હોય જેને પણ આપ એક અનુલક્ષીને એ દિવસે વૃક્ષ વાવી શકો છો. તો દરેક એક ખાસ દિવસે એક વૃક્ષ વાવીશું એવો પણ આપણે સંકલ્પ કરી શકાય. પોતાના જન્મદિવસે વાવેલ વૃક્ષને પણ અને વૃક્ષ વાવીને એનું જતન કરવું એ સૌથી જરૂરી છે.

0: ની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: શ્રોતા મિત્રો, વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વન મહોત્સવ સપ્તાહ 1 જુલાઈથી 7 જુલાઈ સુધી, જેમાં વન એટલે આપણે જંગલની વાત કરીએ છીએ. રહેણાંક વિસ્તારોમાં વૃક્ષો વાવવાની વાત આપણે કરી, એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે વૃક્ષો ખૂબ કાપવામાં આવ્યા છે આટલા વર્ષોમાં અને વાતાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. સાથે વૃક્ષો એટલે આપણા જંગલોને પણ બચાવવાની ખૂબ જરૂર છે. જંગલ હશે તો આપણે હશું. એક કડી છે જે ગોળ ફર્યા કરે છે, એક સર્કલ છે જે વન દ્વારા જ આપણે આપણું જીવન બચાવી શકાય છે. વનમાં જીવતા જે પ્રાણી અને પક્ષીઓ છે એ પોતાનો ખોરાક ખાય છે અને જ્યારે એમનું મળ એ લોકો ઉત્સર્જિત કરે છે ત્યારે એ જેટલા બીજ એમણે ખાધા હોય છે અને એ બીજ જ્યારે એમના મળ દ્વારા પડે છે એ આખું નવું વન, આખું નવું જંગલ ઊભું કરતા હોય છે. તો આખી આ એક કડી છે જે માત્ર એક વૃક્ષ વાવવાથી કે વૃક્ષો માત્ર વાવવાથી આનું જતન પર્યાવરણનું નહીં થઈ શકે, પૃથ્વીને નહીં બચાવી શકાય. કારણ કે જંગલમાં જીવતા પ્રાણીઓ જીવતા રહેશે તો એમના થકી વન ઊભું થતું રહેશે અને જળવાતું રહેશે. જેમ કે આપણે વાઘની વાત કરીએ તો વાઘ છે એ જે હરણોની સંખ્યાને કંટ્રોલમાં કરે છે. અગર હરણ વધી જશે તો ખેતરોમાં આવી જશે અને પાકનું નુકસાન થઈ જશે, તો માણસોને પણ ખાવાના વાંધા થઈ જશે. અને જેટલા પક્ષીઓ છે એ ઝાડ નહીં હોય તો એમનો વસવાટ નહીં કરી શકે. તો આ બધું જ આપણી બધાની સાથે એકબીજા સાથે સંકળાયેલી વસ્તુઓ છે. તો વૃક્ષો વાવવા અને જે જંગલ છે જેમાં આપણે જંગલ અને આપણો રહેણાંક વિસ્તાર અલગ છે, કારણ કે માણસો હવે જંગલમાં વસવા માંડ્યા છે એટલે જંગલમાં રહેતા પ્રાણી પક્ષીઓ એ કાં તો પછી આપણા વિસ્તારોમાં આવી જાય છે કાં તો પછી એમનો લુપ્ત થવાનો વારો આવે છે. તો આ બધી વસ્તુઓને સાથે રાખીને જીવીશું તો આપણે પણ બચીશું, પર્યાવરણ બચાવી શકીશું. વૃક્ષો એ કુદરતની એવી અમૂલ્ય ભેટ છે જે વૃક્ષો બોલતા નથી પણ આખું જીવન આપણને બધું આપતા જ રહે છે. છાંયો આપે છે, પ્રાણવાયુ આપે છે, વરસાદને પણ આમંત્રિત કરે છે ને અસંખ્ય જીવસૃષ્ટિનું પાલન પોષણ કરે છે અને પૃથ્વીને જીવંત રાખે છે. તો ફરી એક વખત વન મહોત્સવ સપ્તાહની આપને મંગલ કામનાઓ પાઠવીએ છીએ. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ 96.7 FM વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી રૂપલ સાથે.

શ્રોતા મિત્રો, વર્ષ 1950માં શરૂ થયેલું આ અભિયાન આજે સમગ્ર ભારતનું લોકઆંદોલન બની ગયું છે. શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો સૌ મળીને વૃક્ષો વાવે છે અને હરિયાળા ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્ન કરે છે. તો મિત્રો, એક પરિપક્વ વૃક્ષ વર્ષો સુધી આપણને પ્રાણવાયુ આપે છે, હવાની ગુણવત્તા સુધારે છે અને જમીનનું ધોવાણ અટકાવીને ભૂગર્ભ જળનું સંરક્ષણ પણ કરવામાં મદદ કરે છે તથા પર્યાવરણનું સંતુલન જાળવે છે. તો શ્રોતા મિત્રો, ફરી એક વખત વન મહોત્સવ સપ્તાહની આપને મંગલકામના પાઠવીએ છીએ અને કાર્યક્રમમાં છેલ્લું ગીત આપને સંભળાવીએ અને આ સાથે રૂપલને રજા આપશો. નમસ્કાર.

0: આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્સ પર. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જાય છે. થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત પાનવણી ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2026ના અંત સુધીમાં દેશમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા. અમદાવાદના સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા. શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલાના 1528 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. 492 મૃત્યુ નોંધાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા સન્ડેઝ ઓન સાયકલની વધુ એક આવૃત્તિ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના 21.37 કરોડ રૂપિયાના સંગઠિત કૌભાંડમાં ગુજસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 જળાશય 70% ભરાયો. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.
2: ये आकाशवाणी का प्रसारण है विविध भारती.
0: देश नी सुरीली धड़कन विविध भारती 96.7 FM. जी हाँ दोस्तों, आएज सरनामू छे ज्यां एक बीजानी लागणी नो एहसास, लागणी नो अणसार अने आनंद आपणे सौ वहेंचीए छीए. આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર અને કાર્યક્રમ છે દિલસે. હું પ્રજ્ઞેશ વ્યાસ આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મોસમના પહેલા વરસાદ પછીના કૂણા તડકાની સવાર, નવી તાજગી અને કુદરતના બદલાતા મિજાજને એક અનોખો અંદાજ આપે છે. અને સાથે આપણા મદમસ્ત કાર્યક્રમો તો ખરા જ. મિત્રો, જીવનમાં ચાલવું મુશ્કેલ નથી, પરંતુ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું થોડું અઘરું છે. જેની સાથે પોતાના સુખ દુઃખની પોટલી છોડી હોય, જેની આંખોમાં આપણું પ્રતિબિંબ જોયું હોય, જેની સાથે લાગણી અને પરિણામ

દિલ સે કાર્યક્રમ આજે આધારિત છે તુમ બિન આ થીમ પર. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ આપે સાંભળી ઇજ્જત ફિલ્મનું ગીત હતું લતા મંગેશકર અને મોહમ્મદ રફીનો સ્વર. શબ્દ હતા સાહિર લુધિયાનવીના અને સંગીત નિર્દેશન કર્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે. દોસ્તો, કોઈ વાર હોય, તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય, ક્યાંક હરવા ફરવા જવાનું હોય, ત્યારે આપણા પોતાના એક ખાસ વ્યક્તિની, એક સાથીની જરૂરિયાત માણસને હંમેશા મહેસૂસ થાય છે. ક્યારેક બધું જ હોવા છતાં તેમના વગર કંઈ ખૂટતું હોય તેવું લાગે છે. પોતાના જ ઘરમાં પણ માણસને એકલા રહેવાનું થોડું કઠે છે. ઘરની ચાર દિવાલો એકલતાની આહ ભરે છે, અને આ જ ઘરમાં જો પ્રેમ હોય અને લાગણી ભરેલું કોઈ પ્રિયજન પાત્ર હોય તો ઘર એ સાચા અર્થમાં ઘર બની રહે છે.

પ્રીતિ સાગરનો સ્વર, ગીતના શબ્દ મજરૂ સુલતાનપુરીના, સંગીતકાર વનરાજ ભાટિયા. ફિલ્મ હતી ભૂમિકા. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ દિલસે. માણસનો સ્વભાવ છે કે જિંદગીમાં જે વસ્તુ, જે વ્યક્તિ તેને સરળતાથી મળી જાય છે તેની કિંમત હંમેશા તે ઓછી આંકે છે. પછી ભલે ને તે સંબંધ હોય કે વસ્તુ હોય કે પછી કોઈ વ્યક્તિ હોય. નાની મોટી સમસ્યાને કારણે, ક્યારેક શંકા કે નાના મોટા અહમના ટકરાવથી જ્યારે સાથ છૂટી જાય છે ત્યારે ઘડીક થોભવાની, વિચારવાની જરૂર છે. જેને પામવા અથાગ પ્રયત્ન કર્યા હોય તેવો પ્રેમ, તેવી લાગણી માત્ર નાની વાતનું વાવાઝોડું તોડી પાડે. તે માટે લાગણીના સઢ હંમેશા મજબૂત રાખવા પડે. ઉદિત નારાયણ સાથે કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર, યારા દિલદારા ફિલ્મનું ગીત, સંગીતકાર જતીન લલિત, ગીતકાર મજરૂ સુલતાનપુરી.

વાત એ સાચી છે કે જિંદગી ક્યારેય કોઈના વગર અટકતી નથી. કોઈક સહારો, કોઈક સાથ સમય જતાં મળી જ રહે છે. પરંતુ ઋણાનું બંધ અને માયાની નગરીથી આ આસાનીથી ક્યાં છોડાય છે? કદાચ તું ના હોત તો જિંદગીની રાહ કંઈક જુદી જ હોત.

લતા મંગેશકરનો સ્વર, ઇન્દિવરના શબ્દો અને સંગીત હતું કલ્યાણજી આનંદજીનું ફિલ્મ હિમાલય કી ગોદ મેં. બધું જ કરી શકતો માનવી થોડું ઘણું જતું કરવામાં હંમેશા પાછો પડે છે. ત્યજીને સૂરનું આ ધણ મૌનમાં અમે ઝૂલી લીધું, ત્યજીને સૂરનું આ ધણ મૌનમાં અમે ઝૂલી લીધું, તમારા એક આગમને જોને અમારું એકાંત છીનવી લીધું. અન્યનું વર્તન કે પરિસ્થિતિ હંમેશા આપણા હાથમાં નથી હોતી, પણ આપણી પ્રતિક્રિયા તો હંમેશા આપણા નિયંત્રણમાં જ હોય છે.

આ તો વાત થઈ ફિલ્મી પ્રેમ ગીતોની, પણ જિંદગી અણમોલ છે અને સંબંધો તો એથી એ વધુ કિંમતી છે. જ્યારે વીતી જાય જિંદગી, પીખાઈ જાય સંબંધો, મનગમતી વ્યક્તિ જીવનથી દૂર થઈ જાય, શું ત્યારે તેની કિંમત કરવાની? પ્રશ્ન જટિલ નથી, સમજદારીનો છે. માટે જ મળી છે આજ તો સાચવી લો મિત્રોને, સાચવી લો સ્નેહીને, સાચવી લો જીવનસાથી અને પ્રિયજનોને, કારણ કે તેમના વગર જિંદગી હંમેશા અધૂરી છે અને રંગો અપૂરતા છે અને સફર પણ મુશ્કેલ તો છે જ. ફરીથી થશે મુલાકાત આજ સ્ટેશન વિવિધ ભારતી પર. ત્યાં સુધી પ્રજ્ઞેશના નમસ્કાર.

આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલસ્વરમાં કશ્મીર કી કલી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર ઓપી નૈયર, ગીતના શબ્દ લખ્યા ગીતકાર SH બિહારીએ. યુગો અગણિત ભલે વીતે એની નથી પરવા મને, યુગો અગણિત ભલે વીતે એની નથી પરવા મને, હું પ્રેમીને કાજ એક જ પ્રેમની પળ બનું તું કેવું સારું.

આરઝુ ફિલ્મનું આ ગીત હતું. લતા મંગેશકરનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને શબ્દ હતા હસરત જયપુરીના. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો તરન્નુમ કાર્યક્રમ. જી હા દોસ્તો, આ કાર્યક્રમ જૂના ગીતોની મોજ લઈને આવે છે દરરોજ સવારે 11:30 96.7 FM પર. રંગ લઈ સાત સાત ઉગે છે આકાશ, રંગ લઈ સાત સાત ઉગે છે આકાશ,

મહેબૂબ કી મહેંદી ફિલ્મનું આ ગીત હતું. મોહમ્મદ રફી સાથે લતા મંગેશકરનો સ્વર, આનંદ બક્ષીની શબ્દરચના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારીલાલનું. જીવન એ સાત રંગનું મેઘધનુષ છે. સમય, સંજોગ, સાથ અને પ્રેમ આ બધા જ તેના મજેદાર વળાંકો છે. વળાંકે વળાંકે વળવાનું અને ઢોળાવે ઢોળાવે ઢળવાનું. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ કુદરત ફિલ્મનું ગીત, લતા મંગેશકરનું સ્વર, આર ડી બર્મનનું સંગીત, ગીતના શબ્દ લખ્યા મજરૂ સુલતાનપુરીએ.

હલકમાં મોસમ વર્તાય, ઝલકમાં તું મલકાય, રણકારમાં તું સંભળાય અને ઝનકારમાં પણ તું વર્તાય. તમારા સરનામા વગર સંગીતથી મળવાનો સમય અહીં પૂરો થાય છે. મુલાકાતનો દોર ફરીથી આવશે. બસ તમે સાંભળતા રહેજો 96.7 FM. આપ સૌને પ્રજ્ઞેશના નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 12 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. દૈનિક 1,50,000 જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે. અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકની મુક્તિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધની સ્થિતિની ટેલિફોનિક ચર્ચા કરી. અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસી બે બેઝ કેમ્પ માટે રવાના થયો. ભારતીય સેના અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે 24 કલાક તબીબી સહાય પૂરી પાડે છે. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થતી બ્રિક્સ પ્રમુખપદ હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. બિહારના ભોજપુરમાં ઝડપી વાહન ઉભા રહેલા કન્ટેનરને અથડાતા 3 લોકોના મોત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. વિશ્વ આરોગ્ય સંગઠને લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં બુંદી ભૂંગ્યો વાયરસથી થતા ઇબોલા માટે સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોક ડ્રીલ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રન્ટના 21.37 કરોડના સંગઠિત કૌભાંડમાં ગુડસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમએ ચોટીલા, થાનગઢ અને મૂડી તાલુકાના 26 જેટલા શખ્સોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઇસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
2: ધ્વનિ તરંગોની લહેરો પર આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતી. વિવિધ ભારતીના કાર્યક્રમો છે 96.7 FM ના ચાહકો માટે. પ્રસ્તુત છે અમારા આજના મુખ્ય આકર્ષણોની રૂપરેખા. હમણાં બરાબર 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફર માટેનો. બરાબર 2 વાગે આપ સાંભળશો ત્રિવેણી. બપોરે 2:35 ગુજરાતી ગીતો અંતર્ગત આજે પ્રસારિત કરીશું સુગમ સંગીત. બપોરે 3 વાગે મન ચાહે ગીત અને નાટ્ય તરંગનો સમય રહેશે 3:30. બરાબર 4 વાગે પિટારા અંતર્ગત બોમ્બે ટોકીસ. સાંજે 5 વાગ્યાનો સમય રહેશે ફિલ્મી ગીતોના કાર્યક્રમ સરગમનો. ગુજરાતી ગીતો લઈને આવશે સાંજે 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ. બરાબર 6 વાગે સુરીલા સફર અને ફોજી જવાનોનો મનપસંદ કાર્યક્રમ જયમાલા રજૂ કરીશું સાંજે 7 વાગે. દૈનિક કાર્યક્રમ હવામહેલ હંમેશની જેમ રાત્રિના 8 વાગે. બરાબર 9 વાગ્યાનો સમય કાર્યક્રમ આપકે લીએ માટેનો. ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત છાયા ગીત હંમેશની જેમ રાત્રિના 10 વાગે. 10:30 પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાહેરાત.

ઉપરાંત ગુજરાતીમાં સ્થાનિક સમાચાર તેમજ દિલ્હીથી પ્રસારિત હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર તો ખરા જ. મોસમનું મિજાજ માણતા રહો અને 96.7 FM નો સાથ પણ સંગીતની સાથે જાણતા રહો.

0: बरसात फिल्म का ये गीत आप सुन रहे थे। कुमार सानू और साधना सरगम की आवाजें, समीर के बोल, नदीम श्रवण का संगीत। कार्यक्रम यादों की महफिल विविध भारती पर आप सुन रहे हैं।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: कुमार सानू और अलका याग्निक की आवाज़ों में क्रिमिनल फिल्म का ये गीत आपने सुना, इंदिवर के बोल, एमएम क्रीम का संगीत। इसके साथ ही आज का यादों की महफिल कार्यक्रम अब समाप्त होता है।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हितना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
2: સૈયર મારી માડીએ ઓડણી માટા કી।
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન।

પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોત્સવ.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપ બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે. ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર 1 જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2,954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઇસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવશે તો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગાંધીનગરના કલોલમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યાવિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે શિક્ષણ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ઘણું જરૂરી છે.

0: આપણે બધાએ હંમેશા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે શું કરવાનું? તો કે ભાઈ એકલો એક શહેર કે બે શહેર કે દસ શહેર બહાર આવી જશે તો નહીં ચાલે. મુખ્ય પ્રવાહમાં નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં આવશે તો જ આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ. તો એના માટે આપણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનના રૂપાંતરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 6 લેન બ્રિજની બંને તરફ 3 નવા લેનના બ્રિજના નિર્માણ માટે અંદાજે 48 કરોડ રૂપિયાની આ પરિયોજના છે. સાથે જ શ્રી પટેલે ગાંધીનગર વિમાનમથક માર્ગ પરના 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતા અને અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અમદાવાદના સારંગપુર સર્કલ નજીક ડોક્ટર બી આર આંબેડકર પ્રતિમા પરિસર ખાતે નમો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત શ્રી વાજાએ શ્રમદાન કરી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વાજાએ રાજ્યમાં જે શાળાને પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય તે પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો.
2: સમગ્ર ગુજરાત રાજ્ય મે પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ, પહોંચ ગયા હૈ. ફિર ભી અગર આપકે સંજ્ઞાન મે એસી કુછ હૈ શાળા જો આપ કહેતે હૈ કે જહાં નહીં મિલા હૈ, તો આપ મારા ધ્યાન મુજે બોલીએ તો વહાં વ્યવસ્થા હો જાયેગી. લેકિન મેરે હિસાબ સે સમગ્ર રાજ્ય મે અભી પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ.
1: અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તમામ જિલ્લામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ રાજ્યભરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયાના અહેવાલ છે. અમરેલીના રાજુલા અને ખાંભા પંથકમાં ગત 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો, જ્યારે ધાતરવડી અને રાયડી બંધ છલોછલ ભરાતા 11 થી વધુ ગામને હાઈ એલર્ટ પર રખાયા છે. તો રાજુલા સાવરકુંડલા રાજમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરાયો. ધારાસભ્ય હીરા સોલંકીએ એક વિડીયો જાહેર કરી સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડાવા અપીલ કરી. તો ગીર સોમનાથના સામતેર ગામમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ અતિ વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જ્યારે ગાંગડા ગામમાં 250થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. બોટાદમાં પણ 1 દિવસના વિરામ બાદ શહેર અને જિલ્લાના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણાના ધરોઈ બંધ વિસ્તારને અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ સ્તરના ટકાઉ પ્રવાસન અને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજના અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, ઐતિહાસિક તારંગા હિલ્સ અને પ્રાચીન વડનગર જેવા પ્રવાસન સ્થળ આવરી લેવાયા છે, જ્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમાન પંચતત્વ પાર્ક અને સંગીત શાંતિની અનુભવ કરાવતું નાદ બ્રહ્મ ઉપવન અને એડવેન્ચર ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે, તેમજ સ્થાનિકો માટે પણ રોજગારીના દ્વાર ખુલશે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ પરિયોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લવાતા આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાય માતાને જોઈ ભક્તો પણ ઉત્સાહમાં આવી ગયા. તો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગથી દર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

રમણભાઈ પટેલની આ રચના હતી અને સ્વર હતો કવિતા કૃષ્ણમૂર્તિનો. જી હા મિત્રો, વન મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વાદળી પણ વરસીને જાણે આ વન મહોત્સવના જે માણસો ઉજવણી કરે છે તેનું સ્વાગત કરે છે, તેને સહકાર આપે છે અને માનવજાત સાથે એક અનુસંધાન સાથે છે.

પાર્થિવ ગોહિલના સ્વરમાં આ હતી કવિ રમેશ પારેખની રચના. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં એક નાનકડો વિરામ અને ત્યારબાદ બાકીના ગીતો આપના રેડિયો સેટ પર.

નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું

0: મિત્રો, આ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરવાની પ્રજ્ઞેશ વ્યાસને આપશો અનુમતિ. નમસ્તે.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: આઈએ સુનતે હૈ કાર્યક્રમ મન ચાહે ગીત.
2: ઇન્હે શામિલ નહી કિયા જાયેગા.
3: હમ અપને હર શ્રોતા કી ચિઠ્ઠીઓ કો શામિલ કરને કી પૂરી કોશિશ કરેંગે.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સાંજની સભામાં સ્વાગત કરું છું કાર્યક્રમ સરગમમાં. સરગમ કાર્યક્રમમાં આજે આપણે સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત ઉસ્તાદ રશીદ ખાનના સ્વરમાં. ફિલ્મનું નામ છે જબ વી મેટ. સંગીત નિર્દેશન સંદેશ સંદિયાલનું અને ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના.

કાર્યક્રમમાં હવે સાંભળશું સમીરે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીતરચનાને. ફિલ્મનું નામ છે ભાગમ ભાગ, સ્વર છે કુણાલ ગાંજાવાલા અને સુનિધિ ચૌહાણનું.

અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો એબીસીડી ટુ ફિલ્મનું ગીત અરિજિત સિંઘના સ્વરમાં. સંગીતકાર સચિન જીગર અને ગીતકાર છે મયુર પુરી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશીષ પંડિતે લખેલી ગીત રચનાને, આતિફ અસલમ અને અલીશા ચિનોયના સ્વરમાં. ફિલ્મનું નામ હતું અજબ પ્રેમ કી ગજબ કહાની. સંગીત નિર્દેશન હતું પ્રીતમનું. વિવિધ ભારતી પર આપ માણી રહ્યા છો સરગમ કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળશો મીકા સિંહના સ્વરમાં ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મનું આ સુંદર ગીત. સ્વરકાર છે પ્રીતમ, ગીતકાર છે.

0: અમિતા ભટ્ટાચાર્ય અને ઇરશાદ કામિલ.
1: આજા પ્યાર કી હો દિલ
2: દિલ બોલે તો
3: હાર્ટ હાર્ટ
4: હમા યાર સોદા સોદા
2: ઓહો
1: દોનો દિલ કરસી
2: ટાઈટ વેરી ટાઈટ.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો શ્રેયા ઘોષાલના સ્વરમાં. ફિલ્મનું નામ છે ચિનિકમ, સંગીત નિર્દેશન ઇલિયા રાજાનું અને ગીતના શબ્દો છે સમીરના.

0: આગી સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજ કાર્યક્રમમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત ચંદુમતાનીના સ્વરમાં. ગીતના શબ્દો અને સંગીત છે અવિનાશ વ્યાસના.

સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં અસુંદર ગીત. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો અવિનાશ વ્યાસે લખેલી અને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને મન્નાડેના સ્વરમાં.
1: ચરર ચરર મારું ચકડોળ ચાલે ચાકડ છું.

0: संवेदनशील आणि कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदींना खेडूत हितना दृढ संकल्प आणि दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर आणि वीज लाईनना बळतरमा ऐतिहासिक वधारो करीने राज्यना लाखो खेडूतोनी चिंताओने दूर करी छे। खेडूतोने जमीननी जंत्रीना दरे वळतरनी जग्याए हवे मळशे मार्केट रेटना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ। હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
2: સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમમાં હવે સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી ગીતો, તો આવો સાંભળીએ કાર્યક્રમનું ગીત મેરુ મુડાંદે ફિલ્મના ગીતથી, સ્વર છે ઉષા મંગેશકર અને પ્રફુલ દવેનું, સંગીત નિર્દેશન છે મહેશ નરેશનું, શબ્દો છે કાંતિ અશોકના।

કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં ફિલ્મ ઝેર તો પિતા જાણી જાણી ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ.

સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે મેરો માલણ, ગીતના શબ્દો છે કાંતિ અશોકના

પ્લીઝ સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવેના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે મેરો માલણ, ગીતના શબ્દો છે કાંતિ અશોકના અને સ્વરાંકન છે મહેશ નરેશનું.

આગે સાથે જ આજનો સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરેલા સફર. સુરેલા સફર કાર્યક્રમમાં આજે આપ સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત. આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે સીતા ઓર ગીતા. સંગીત નિર્દેશન આર ડી બર્મનનું. શબ્દો છે આનંદ બક્ષીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો નાગિન ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર રાજેન્દર કૃષ્ણન.

સાહિરે લખેલી અને રવિએ સ્વરબદ્ધ કરી લિખિત રચનાને સાંભળશું મહેન્દ્ર કપૂરના સ્વરમાં. ફિલ્મનું નામ છે હમરાઝ.

0: संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करी ने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: સુરીલા સફર કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમમાં હવે સાંભળશું મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં નયા દોર ફિલ્મનું આ સુંદર ગીત શબ્દો છે સાહિરના।

0: પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો હસરત જયપુરીએ લખેલી અને શંકર જયકિશને સ્વરાંકિત કરેલી ગીત રચનાને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે ચોરી ચોરી.

હિમાલય કી ગોદ મેં ફિલ્મનું ગીત સાંભળશો મુકેશના સ્વરમાં. સંગીત નિર્દેશન કલ્યાણજી આનંદજીનું, શબ્દો છે આનંદ બક્ષીના.

સુરેલા સફર કાર્યક્રમમાં હવે સાંભળશો આર ડી બર્મનના સ્વરમાં શોલે ફિલ્મનું ગીત, સંગીત નિર્દેશન આર ડી બર્મનનું, શબ્દો આનંદ બક્ષીના.

બ્રહ્મચારી ફિલ્મનું ગીત સાંભળશો મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન શંકર જયકિશનનું અને ગીતની શબ્દો છે હસરત જયપુરીના.

કાર્યક્રમમાં હવે સાંભળશું અંદાજ ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિશન.

મંઝિલ ફિલ્મનું ગીત સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. ગીતકાર હતા યોગેશ અને સંગીતકાર આરટી બર્મન. સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો શાન ફિલ્મનું ગીત, મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશા ભોંસલે અને ઉષા મંગેશકરના સ્વરોમાં. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના, સંગીત નિર્દેશન આરટી બર્મનનું.

સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરેલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં આપણે સાંભળીશું આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં દિલ્હી કા ઠગ ફિલ્મનું ગીત. ગીતકાર છે એસ એચ બિહારી, સંગીતકાર છે રવિ.

આ સાથે જ આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7 વાગે સાંભળશું વિશેષ જયમાલા અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
1: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય, એના માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે, અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ

0: રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
1: એક બાબત ધ્યાનમાં આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9 સ્ટાન્ડર્ડમાં મેં એને એનરોલ કરાવ્યા છે, ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: વાદળ પ્રણાલી આખી કે પ્રભાવ છે જો પિછલે 24 ઘંટે મેં અમારે વ્યાપક બારિશ હોઈ હૈ ગુજરાત રાજ્ય મેં ઓર ગુજરાત રિજન મેં અધિકાંશ સ્થાનો પે સૌરાષ્ટ્ર મેં ભી અધિકાંશ સ્થાનો પે કચ્છ મેં આઇસોલેટેડ સ્થાનો પે બારિશ દર્જ કી ગઈ હૈ. ફિશરમેન કે લિયે હમ સ્કવાલી વેધર રખ રહે હૈ અગલે 5 દિન તક. લોકલ પોસ્ટ મેં સિગ્નલ ફ્રી હૈ, લોકલ બેડ વેધર કા વો એસી ફ્રી હમને પોસ્ટ કરવા રખા હૈ દોનો પોસ્ટ મેં.
0: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ બપોર બાદ 100% વધુ સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ સ્થિતિમાં સાવરકુંડલાના દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.

0: છોટા ઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટા ઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજકીય સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
1: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 5:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડરિક લોબ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનીજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના 26 જેટલા લોકોને તડીપાર કરાશે. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા યોજાશે. આ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગુના શાખાની ટુકડીએ 4 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે એક આરોપીની ધરપકડ કરી હોવાનું અમદાવાદ ગુના શાખાના ACP ભરત પટેલે જણાવ્યું.
2: एक एक्यूज को पकड़ा था जो कि ईसनपुर एरिया में रहता है और उसके पास से उसी टाइम पे 4 पिस्टल और 7.65 mm के जो लाइव कार्ट्रिज है वो मिले थे. इस अभियुक्त को अभी अरेस्ट किया गया है और उसका पुलिस कस्टडी रिमांड भी लिया गया है. फिलहाल वो 5 दिन की पुलिस हिरासत में है और जानकारी के हिसाब से वो हथियार मध्य प्रदेश से लाया था और अपने एरिया में अपनी गैंग बनाने के लिए जो भी साथी उससे जुड़े उसको वो वेपन देने वाला था.
1: अंत में मुख्य समाचार फरी एक बार. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: હમલા કિયા જો દુશ્મનો કે ઓપરેશન ચંગેઝ ખાન કા એક હિસ્સા થા. इसे भारत पर हमला मानते हुए जवाबी कार्रवाई की गई और कई जगहों पर भारत की तरफ से भी मोर्चा बंदी की गई. बिजली की रफ्तार से हुए इस हमले में उस रात 23 लड़ाकू उड़ानें भरी गईं. 2 दिन तक ये शत्रु एयरबेस ठप रहे. अग्रिम हवाई अड्डों पर अतिरिक्त विमान भारत में उड़ान भरने को तैयार थे. ये हमला दुश्मनों को नागवार गुजरा.
4: 5000 वर्ष पहले हमारे देशवासी इसी वेद मंत्र का उच्चारण करके परम पिता परमात्मा से याचना करते थे. सबका भला करो भगवान, सबको सुख और शांति हो. और 500 वर्ष पहले भक्ति मार्ग के दर्शक गुरु नानक देव ने इसी बात को सरल भाषा में दोहराया. नानक नाम चढ़दी कला, तेरे पाणे सर्वतदा भला.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. બરાબર 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી.

0: સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન વીબીજી રામજી અધિનિયમ 2025ના સફળ અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ મિશન 1 જુલાઈથી અમલમાં આવ્યું છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની મુખ્ય સહાય જાહેર કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીબીજી રામજી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરી.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: છત્તીસગઢની લોક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવનાર વિશ્વવિખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર તીજનબાઈનું આજે સાંજે દુર્ગ જિલ્લાના તેમના વતન ગનિયારી ખાતે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, કલાકારો, સાહિત્યકારો અને હજારો શોકાતુર લોકોએ લોકકલાના સુપ્રસિદ્ધ પ્રતિમાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ વિજેતા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું.

0: શ્રી અલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમને ગુજરાત વિધાનસભામાં ઘણા વર્ષો સુધી મોહનસિંહ રાઠવા સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, જાહેર સેવા અને જનકલ્યાણમાં મોહનસિંહ રાઠવાના સમર્પણ અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા છે. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુદરતી ગેસનો પુરવઠો ફરી શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
1: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित

0: ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
1: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक गैस और आयातित एलएनजी के आवंटन में प्राथमिकता देने की अनुमति थी. होर्मुज जलडमरू मध्य से एलएनजी की खेप में रुकावट आने के बाद इस साल मार्च में आवश्यक वस्तु अधिनियम के तहत ये आपातकालीन आदेश जारी किया गया था. इस बीच मंत्रालय ने सोशल मीडिया पर उन खबरों को भ्रामक और गलत बताया है जिनमें ये दावा किया गया है कि भूटान ने भारत से E20 पेट्रोल आयात करने का प्रस्ताव ठुकरा दिया है. मंत्रालय ने कहा कि भूटान को E20 पेट्रोल निर्यात करने का कोई प्रस्ताव नहीं दिया गया है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा.
0: પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું છે. આજે મળેલી વૈશ્વિક તેલ બજારની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્ય દેશોએ જણાવ્યું હતું કે બજાર સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને કડક ચેતવણી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સ્ટાગ્રામને એવી બધી જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે જે આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે અને તેની એક્સેસને સરળ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 7 દિવસની અંદર મેટા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRની એક મુખ્ય પહેલ ICMR MINDSA રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન પ્રાથમિકતા પ્રોજેક્ટે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ્સ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ પુરસ્કાર કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે ICMR ભારતના લોકોને સસ્તું, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્ય સંભાળ મંચ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થયા બાદ પોલીસે રાયગઢ જિલ્લાના આડોશી ધોધમાં ફસાયેલા 10-12 પ્રવાસીઓને બચાવ્યા. આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આજે બપોરે ભારે વરસાદને કારણે એક દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે શહેરમાં વૃક્ષો પડવાની 64 ઘટનાઓ અને દિવાલ કે આંશિક ઘર ધરાશાયી થવાના 8 બનાવો પણ નોંધ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે ચંપાવત જિલ્લાના ટંકાપુરથી કૈલાશ માનસરોવર યાત્રા 2026ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ જથ્થામાં 49 યાત્રાળુઓ છે, જેમાં 34 પુરુષો અને 15 મહિલાઓ છે. આજે રાત્રે 8 વાગે લોર્ડ્સ ખાતે ICC મહિલા T20 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ આજે રાત્રે ભારતીય સમય મુજબ સવારે 1:30 ન્યૂજર્સીમાં 16મા રાઉન્ડની મેચમાં નોર્વે સામે ટકરાશે. આવતીકાલે સવારે 5 વાગે અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ મેક્સિકો સિટીમાં મેક્સિકો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળજાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. જોઈએ હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી હવે પછી પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ આવતીકાલે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:05 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 કાર્યક્રમ અમૃતધારા. 6:35 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગે સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. 7:30 સાંભળશો હમ હૈ રાહી પ્યાર કે. 8:15 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. ત્યારબાદ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો 8:30 કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે સાંભળશો અનુરૂપ વિવાહ સંસ્થા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ. ત્યારબાદ 9:05 સાંભળશો ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 9:30 સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રથી પ્રસ્તુત થનારા કાર્યક્રમો. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સાંભળશો કેટલાક ફિલ્મી ગુજરાતી ગીતો અને કેટલાક ગેરફિલ્મી ગીતો. 10:30 સાંભળશો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. 11:02 સાંભળશો કાર્યક્રમ દિલસે. ત્યારબાદ 11:30 સાંભળશો કાર્યક્રમ તરન્નો. 12:05 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો યાદો કી મહેફિલ. 12:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. 2:00 સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. ત્યારબાદ 2:35 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો. 3:00 સાંભળશો કાર્યક્રમ સખી સહેલી. 4:00 પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે સાંભળશો. 5:00 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમો સાંભળશો. 5:00 કાર્યક્રમ સરગમ. 5:30 સુરેલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. 6:00 સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા. 8:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 8:15 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત સાંભળશો. ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આવતીકાલે દિવસ દરમિયાન પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. ફિલ્મનું નામ છે ચમેલી. સંગીત નિર્દેશન સંદેશ સંધ્યાલનું અને ગીતના શબ્દો છે ઇરશાદ કામિલના.

0: કાર્યક્રમમાં હવે સાંભળશો રેસ ફિલ્મનું ગીત મોનાલી ઠાકુરના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ, ગીતકાર સમીર.
1: All right, see, it hurts.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા

0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં હવે સાંભળશો એક્શન ટ્રિપલે ફિલ્મનું ગીત દલેર મહેંદી અને માસ્ટર સલીમના સ્વરોમાં. સંગીત નિર્દેશન પ્રીતમનો, શબ્દો છે ઇરશાદ કામિલના.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: ચિત્રલોક કાર્યક્રમમાં પાણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું ઇરશાદ કામિલે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને અરિજિત સિંઘના સ્વરમાં. ફિલ્મનું નામ છે તડપ.

ચિત્રલોક કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો એમએમ કરીમ અને કેકેના સ્વરોમાં. ફિલ્મનું નામ છે સ્પેશિયલ 26. સંગીતકાર છે એમએમ કરીમ અને ગીતકાર છે ઇરશાદ કામિલ.

0: ವಿವಿಧ ಭಾರತಿ.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીત કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, વિશાલ ડાડલાની અને કેકેના સ્વરમાં, અને સાથીદાર છે નીતિ મોહન અને બપી લહેરી. સંગીત નિર્દેશન સોહિલ સેનનું, શબ્દો ઇરશાદ કામિલના. ફિલ્મનું નામ છે ગુંડે.

કાર્યક્રમમાં હવે સાંભળશો વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ ફિલ્મનું ગીત મોહિત ચૌહાણના સ્વરમાં. સંગીતકાર છે પ્રીતમ, ગીતકાર છે ઇરશાદ કામિલ.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો ઇરશાદ કામિલે લખેલી અને પ્રીતમે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે કોકટેલ અને સ્વર છે નીરજ શ્રીધર અને કવિતા શેઠનું.

સન ઓફ સરદાર ફિલ્મનું ગીત સાંભળશું રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં. સંગીત નિર્દેશન સાજીદ વાજીદનું, શબ્દો છે ઇરશાદ કામિલના.

0: संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી। કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો ઉદિત નારાયણ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં। ફિલ્મનું નામ છે મોહબ્બતે, ગીતકાર છે આનંદ બક્ષી।

આગે સાથે જ આજનું ચિત્રલોક કાર્યક્રમે સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.

0: થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.
1: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે બરાબર 11 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, 11 વાગેની 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.